0: સરકાર ગુણવત્તા સાથે કોણ જે મેમી ગુનેહાર વરા ઉપાવે વણવા મંદા દિવસ એક કોમી સરકાર દિવસ મિખાન ઘુરે એકા કોમે સરકાર ને હું વણવા એને આવું જબુલ કરા કોતા મિખાન ઘુરમ દી હા માલ અસલ સે જે પણવા મે ની લંકા મે ની તંતન ફલસ્તીન વીગો બલ્લવા ગુડા મધુ ભયા કેતા નતી બગ આગદ મુઈ હું આબદ હા મનુ જેવ મગ નિતા મી આદિ મા ખેતરી પર રક્ત કે મે મે હું ફિલંદા ની પાડ રક્ત કે મે હું દિરવા રાખત કે ની તંતન કે મે હું અહીંસાન નવી તેની કુરાન હુયા કુચે અહમ મમ ઇન્સાનિયતમલ કુરંગ ઇન્જાર દેવી મી હું એગો સરતી કો ગેન્ના મી હું નબસ મી હું એગો તા જ્ઞાવ કી લે અંગે મી હું દાજ્ઞા ગેન્ના મી હા દિવે હી મી હા સદા બુદે હમ
1: એમ લાવે દાણે દેંગળું મે
2: હા તો લે ફાતી બેહના બદલો કલા આદે બેફ કાળ મે મે વાહ દકાળ દેતા
1: હમ